ઉમરકોટ વેજો બાસરન મુબૈના તોર તે કુઆમાં પાણી ભરણ તે પાબંદી હાણે છતી ગોઠાણન તે તશદદ મહેન્દ્રી જે પાર્ચ રવાસી સાન પ્રાપ્તિ માણન ઓરતન બાડમ સમેત પ્રેસ ક્લબ પહોંચી દાહ્યું એજાજ મીડિયા સા ગાલબોલ દોરાન તશદ જો શિકાર ઓરતન શિકારું ડી રોઈ રહ્યું ગોઠાણ જો ચવણો તો સમેજા બિરાદરી જે બાસરન કુઆમાં પાણી ભરણ તે બંધન તે લઠ્યું વસાય જખ્મી કહે વ્યો કેસ દાખલ કરે જવાબ તન चार ढी गुमतियल नौजवान जो कमन की फसल में लाश हथ बारसन पारा कतल जो शक जाहिर लोलाई शाहकपुर सा गोट कायमदीन कलोड़ो वासी पंजवीह साल सदाम कलोड़ो जो लाश मिलो इतलात गंबट पुलिस लाश में तवीर गेम दखल कर छो नौजवान के वारसन चवण असो संगावती तकरार हल्द है शक आए तो नौजवान के कतल किया वो है गुमशुद।